0: હા થકેતી મિલકુએ વોડી ગમવાની એખલાંગ્ય છે. એખલાંગે મોળંગ અસવા વોડી ગમવા મોળદ દેન વોડી ગમવા રસખલાંગે.
1: قُلْ أَغَيْرَ اللَّهِ أَتَّخِذُ وَلِيًّا فَاطِرِ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَهُوَ